0: 제라
1: 그럼
0: 남아 먼저 와요 말이라 배 찾아봐야 나게 마다 가서 하사진에다 롱글 허니시 네 원시나 좀 추종 따고 나 하모인다 진진들이 몸보 수진고 몸보 단도 디네리오레 마충디 따고 디나 사이노 근데 가서 추종도 와야래 레 차디 아니 베르지네가다 지진진 신나 저거 등코이 된 잡음도 와 나가라 찾아봐야 나 로살라다 파유 넘다가 로사가 진요나 진레카 예카 예카도 와 테마지 친사디 근데 고로 몸보노로 야나마른 로지 몸보노로 다 근데 신디다 바지 사자니 펜싱 바르데 도와지도 난 하모에네 당 아주 정디네들이 요르다네 나요다 라산도와 레사데 로치톤스 친사니다네 마르 요제티디 오다 사잔도와 모니터네 지 로타지 존 존에 야포멘도서 근데 선로 코서
1: 라사 데제
0: 다 디긴 로만도 타이나 초구 당원에 신네 라산디 모지 조원진이 다 그게
2: 바이슈라 난다나라 자용기 통과 전도진도발
1: 라서
2: 다대기 나로라 나 통과 냠에기 라지시열 대커 진다나 전도나라 지용비 대용지 잠바 키원된로 망보기다 통과 망보 여러발 다든지 진 통선 디나니 이게 추측이 되지 다지기 통과 된 통선 된 통진아 할리바기 제 이론지 당아 긴코기 삼아지 차나 선에게 드는지 전원지 정선을 됐든지 전대 드네 드네라 바이라 마서 양아 로바지라 이게 라 시로지 말라마지 내로 든든진 레와지 제비라 또 겐라 라시디 겐라기 용거레 송데스 됐든데 송데텔라 니도 쫑알로게 무이세드네 겐라게 근딜라 자제든데 거게 정선을 근데 정선 드네 니도 쫑알로니 됐다라 니도 니셔짱알로 바르트나라 그게라게 비 할리바게 까디 친구 근데 저니 아 드린 리벤다 답이 제 타바요 이게 공기 까디
1: 제가
2: 근데 제
1: 보모 망보지 다다 오드니 통치 동그만에나 좀 좀 망치 지소지 돈에 난자 붓남바게 집어만도 보모 망보지 돈요 메다지다 보모 요요르 때가 좀 캔요 제찬르 제 그나 제게 로레나라 지 근데나 로마 근데나 연나 그거 로마 그 사코 그 체체 인난자 드네 지 미래 그 체체 인난자 근데나 근데 요리
0: 라살라 드네 어서 호텔 선바이나 다치고 가서다 당기 그 라링 에 그서 난 하모이나 배차시나 로모 자응힌 도와인 바이나 미세르다 당기 그 호텔에 있습니다 지 칠레 그 호텔에서 대서 뉴뉴리 도와라
1: 라서
0: 다데다 당지 섬에 다지베니 타다 모치와 다 군데 카고 담나 군데 카고 된데 그 치레고 단 경험 못 보지 그 단다 버르데 지자 다 진 좀비 그 단다 버르데 닌데요 로라
1: 라서
0: 된데 인데 다 단다 그 뒤세노라 다 간주 건 우메 파바지 건라 다 롱그 가진 그 당카시 되네 지 봄베 건라 레차디 부부부 다 총지이나 저거 다 진진세야지요. 뭐치가 보고 보시하고요.
1: 라스.
0: 근데 이제 옛날에 아주 배근 진짜 로진 따고지는 난 하모다 보메고 다 칸로 맞으니 다 근데 아주 예만 진짜 로진으로 된 돌아. 근데 형 하죠. 푸드 신비가 된 이제 세와 아니 냠내 바이바 근데 너 제안도 다 ati tantan rai na chusu gu pheji na chugu sanglo na chugu chome gu phomo yawa me ba ane ji mari yawa me ba dendri gu thola ta gu yong bu chi sha ne ane ngzu gi gi mong bu tanda par de long lu dendri ri ta ngzu lo chai na ta ga rao gu ta dendri mong ba chi tu kon thu gu ta mari gu la si de sa chim bu ji na yin ji mi ji gu bu bu chi ta ne ta ri ne gu chi na yo dendri ji gu ma yin ba si ane chome gu ta chi dēlā tōnōng jī shē yā yīmbā yā nā yō mā wōmbā tēzē yō gēnzī chīmbō yō jirī sō yā tēn rī yī lā
1: nā sō
0: lō tā nō yā yā wō tāndā yā tā ngā sō gō bō mō wē tēn rī gō tā rī mō chāng lā bā tēn nā ngī mā yā nā tā rī sō gō gō tā lō ngō tīng hī tō yā nā ān tō rī kōng shū lā yā nā mē mōng bō yō rī lā tā ngā sō tāndā pē jō yī nā yā lā sā tā wī jī nā tā kā rō rī lā hō lā tsō mī gō tē lā jī tā wā jī tīng gō gō nē nā nī tsō mī bē sō shī gō
1: tō jī tā tā gēng gō
0: ロレテナロマカツヤナロタンガンズタンダラサガンデネナタパチタスンジョイミロワルシェタンガンズムゲルホタティノエナギマグチジルマデテネヨタスンジタウチチジンゼニタドンビタチュユメチチラザタデンジメンズデンジレラタディタラホタノユビグレタディゲグタンガズタチュソコラチョンゾタチョボスネチョグロチョスネチョグドワネタンガズルモコラ
1: パレテンディオンモンポチュニョヨレラ。ラソ。ロ。タドンカサンゲ、ジャメイカソンヨンデザンバ。マツロタテラ。ロイエムゲパチタ、テネガンズゲ。タドニンゴンカサマチェバタ、テネジクゴシュラテ。テナインダ。ラセティ、チタン、メモチアズゲ、テンディゲテラトノンセゴレタ。マンダワチンフングヨサレラ。ガラセナダンガズ。ペナチジャナタウイナヨナチロタシンダゴダンガズ。チレゴチ
0: ndi gu chi jiang bai na chu su xin ye da ndi lo rong ndi ta lo ta ji ndi so me gu da ndi gu ru wa la lo rong ndi ni te gu ya ndi ru yo re chi lo rong ma gu ba da ndi ji ne ta ngan zu lan cho na ngo ni zho ne ha jiao gu chi rang xin gu xia wa zi re ti jun zi ka la zi na nang ha mo yi na ta gong de ka wa no lo ta nyam nei xin ye ta ni chi yi zu zhi ni de ri zhi ni ta ni tang kan zhi ni ta ni mong bu chi gu ta ta kar su gu ti nong lo zu wa ta ni ma se chi gu ta ni ni du gu ru wa la
1: 데인데 안에 텔라지 카르소고 로용세 안다고 돈데 미세야 그든지 센트메 바 곤데 카르든지 만나 몽부지 디시디 타 단다고 디스노로 다 주소고로 메파와지 곤라리디 다디 디기 진지 송로디 단다고 부다 요레라 타이나 단다고 주소노로 파라카슈지 안에 타 인지 나요나지 자이 그든지 그다 론센진소나 타 다와 동요나 주소 니마든지 지주사디데 디니지
0: karso go ji manda wa ji han sing do
1: ji
0: ai pe na lo ta ndi ji chu ni lo ro ma go ba mi ka ri na yo na ji ndi ge che go ya jin sing ka ri na se ya ndi ke je ti ni mong bo yong do
1: ji ta ji ta na gen ke se ba na ji so ji la nga chu ndi lu se ndi che yo ji se ri ba de so ji de ma jin ji che se yin de cha ba ta ta che chu te la le de cha ba ma ma bu ji ge thon de cha ba ji manda wa ji thon bu cha ma to de la nge se ji de manda wa ji me ba ma zu so ji hun zho dan ran yin ba
0: ta ga ro ri la ta ga ro ri ta ngan zu lan zhan ta ha zhong jin ding bu xia wa ji ru
1: ji
0: ta yin na lo ma kono zu ta wo ji na ta pe na a ta lo ma zhi me ta wo ji na thon bu lo nian xi de ne ta ka le ka le xi ra la xi ka lan kan zu zhe ti de ne yo mo hong ban chuo wa xu la yo zhi dong nan da me ba gu la xi de la de ni rong gu chuo wa de dong bu ta ju xi dēne mēn tū tū tā nō rīmō trīpi kū jō lō kū rīne tō wā rībī shūng lō tāng dēlā sō bā tō nō shē tū nā tā ngō nē tō nē kū tā rībī shūng lō tāng lā lē kū sōng tū rībī kū tāng tē sō kū mē sē jī nō lā tāng tē kā shū shū nā tā yōng bēyā kū yō jir sō
1: yī
0: chē tēm bō yō lā
1: rē lā rē lā gāndā lō tā tē tsū lō mā tē shāng tē tsāng bā chē kū ngō nē hē nā gā lī kā hū tē jī nā rē ngā
0: chū chā nē pē nā lā shī bā kū tā tāng bō nē lō tāng bō wā nē nē lā shī kū jū rō lō nē shī bī kū kō sī lā lāshī chāngchāng wudilā tā ngā tsō mīntōng lāshī ngā sēgū rūwa tsō mī gā tā jī tōng gu yō rī inā yō tsō wū gā tā lō sō ngā rōng sāmbī lā jī lō sō jā tōng dī sōng lō lō sō, sōng lō jī wā tōng lā pā tī ngā tsō lāshī gā tā lā pā dēmī dē sēyā jī tōng dī rī rī mō yā pōng trī mī rī sēyā jī tōwa tō sō tsō mā ngō nī tō nī sēng gā yō pō tā wū jī lā dī tōng bō sōng lō, sōng lō gā chū tsī sōng lō jī wā tōng tō bā yā na di nolo ni ane rong gengzi shugu tawa seya ji leo gruwa tabi na nga zu thongji mongbo na nga mo wada cha jing dindri gu di cha pe ha le sa dindri mongbo zin jie ane de dang tenbi wada du su gu gandra xin ya ane zang chu du su nindri xe zang ya bai gu jo jong gu rin ya dang du su la do nang xe tu bai na ane rong gu wada ji yin na mi jong rin bo अनि जिशुक तावा थोबो छ अनि नि न रंग सोलो याजी छ सोलो याजी छ साथी अनि रिजि काबो छ कोला अनि निगु न पोछि त सुबे न पोछि नि रिजि गु मछु त रिजि ति गु देला दिति त चतम गु रमसिं गु चतम स्याग मारेला त नजु रिबि सोलो न दि के छ छ मिलान जि न छछि रउ हि स्याजी छि छि होला
1: लसो
0: दि रेला त जिशुक तावा स्याति मिन न ल तेज मानजिन न जचे जादे चोयो tishin parakhin tseji jume tela jacha jya yona che di pibi chongda yona chi ma chongba chi dindrigi chongcha yu jiruwa la dindri shide ane ta chi milan zipo chi chongna ta cha tse noni rau yin se ya dindri tseji yore la dindri yene ane rangu ta zuo songlo ya jire songlo jiwa tang tu na rimo la jiwa ram shing ka tang go ya ta nganzu rimo ta ne chongba po rong rong zhinyi haripa chi kunyi gun driwa di mūchī chīgī tā kārā sū kādāshī pārāshī mānsū pārā nīgū nāpū chīgī tā sūbī gī tā rūmā chī lāṅ chī kū kōpā chī jō nā anī rējī tī kī ngā sū lā cīrīn cunā chī tā kārā wā chē tī bāyā nā, chōng tī bāyā nā tā rūmā kōchā kōpā yā mā yā tī cīrī lēng chī tā kārā wā cunā chī tā kārā tī cunā tī yāng pārā yāng tē lā zū chū sīyā chī pārā yāng lēng pū pārā yon ne yon de nire ne nire tan chong zong ne zong ne lo ma chola tin ri khada chong ne
1: la so
0: jong la kali kha gun duwes kali kha bi gun chono tre gun duwes ni ke che tri gi bola kha ji zga kali kha gun duwes ta chi ya bo res kali kha bo yo bi gi chono ji tin ri gi ko ko ji tre na ta di ye jin ro bi ta ro wa jin de ga kali ko yo me ani chu tha ju chi de bai na ta ta lo jing he gi tu si lo he gi chono da ne ta lo gi chono ta lochi tela ta yaji shita ma chimbi ki taan rao chi dhugumin ra sobi
1: te re la zo san lo ka thune pheji tongji ta san lo thune koto se je te
0: pheji
1: ka lhoma shio yang ka zo san lo to yang ta tenri shio la riba
0: la re la
3: de kan ki jia la na mi bie su ji ri ni zo re ban de na zhong ha ye ri ni bang zui jia ri ki no bu he re la rang ma re jia xie la ngong de qiu ba da su da su chi na ya bo ba nga ling de qiu ba xie yi de ren ga li meng de ri lin ci na yang bie tang ga jie zai long li gen gong ji gen chi ji ra di la da long lin de da lu lu tui lo ma gen zhi mi yong zhu ni de yang du zuo de ri ni jian ji xiong bei song ti ni li mu xi ge ge bi qi ji meng ti de lin ci xin ban ga si xie